0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિષ્યવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું. દ્વિપક્ષીય વ્યાવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે બેઠક. અને નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે જે વ્યક્તિઓને આત્મનિર્ભર, જાગૃત અને સક્ષમ બનાવે છે. આજે નવી દિલ્હીમાં શિષ્યવૃત્તિ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચો વિકાસ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે સમાજના તમામ વર્ગો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તેમણે ભાર મૂક્યો કે સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓએ ઉચ્ચ શિક્ષણ અને નવી તકો સુધી પહોંચને સક્ષમ બનાવીને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારતીય પ્રતિભાને ઓળખવા અને તેને આગળ વધારવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
1: ભારત સરકાર જનજાતિય સમુદાય કે યુવાઓ કો આગે બઢાને કે લિયે અનેક યોજનાઓ કે માધ્યમ સે નિરંતર પ્રયાસ કર રહે હૈ. છાત્રવૃત્તિ યોજના કેવળ આર્થિક સહાયતા નહીં હૈ, એ યુવાઓ કે સપનો કો પંખ દેને કા માધ્યમ હૈ. એ ઉન યુવાઓ કે જીવન મે નઈ સંભાવનાઓ કા દ્વાર ખલતી હૈ, જિન મે પ્રતિભા તો હોતી હી હૈ પરંતુ સંસાધનો કા અભાવ ઉન્હે આગે બઢતે રોકતા થા. લેકિન મુજે યે જાનકાર પ્રસન્નતા હુઈ કી આપને સે અનેક યુવાઓ ને વિભિન્ન ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી.
0: ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આજે સર્વોચ્ચ અદાલતના 5 નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ન્યાયાધીશ શીલ નાગુ, શ્રી ચંદ્રશેખર, સંજીવ સચદેવા, અરુણ પલ્લી અને વરિષ્ઠ વકીલ વી મોહનાએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા સુધારો વટહુકમ 2026 જાહેર કર્યાના અઠવાડિયા બાદ આ શપથ સમારોહ યોજાયો હતો, જેમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34થી વધારીને 38 કરવામાં આવી છે, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ થાય છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કા

સત્તાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તેમણે કહ્યું કે અમેરિકન ટીમ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવા નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો આજથી 4 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારતના વાણિજ્ય વિભાગમાં અધિક સચિવ દર્પણ જૈન છે, જ્યારે અમેરિકન ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિંચ કરી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે વેપાર, રોકાણ, એમએસએમઈ, ડિજિટલ અને માળખાગત સુવિધાઓમાં તકો અંગે ચર્ચા કરી હતી. બંને દેશો આંતરરાષ્ટ્રીય મંચ પરથી નજીકથી કામ કરવા સંમત થયા હોવાનું પણ ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ સ્કેન કરેલ ઉત્તરવહીઓમાં સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટેનું પોર્ટલ આજથી શરૂ કર્યું. આ પોર્ટલ 6 જૂન સુધી ખુલ્લું રહેશે. એક નિવેદનમાં સીબીએસઈએ જણાવ્યું કે આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ જ મેળવી શકશે જેમણે તેમની મૂલ્યાંકન કરેલ ઉત્તરવહીઓની સ્કેન કરેલ નકલ મેળવી છે. બોર્ડે જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર આધાર ચકાસણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાળકો પાસે આધાર નથી તેમના માતા પિતા, સંબંધિત અથવા વાલીઓની આધાર વિગતોનો ઉપયોગ કરી શકાશે. સીબીએસઈના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓએ પૂરી પાડવામાં આવેલી સ્કેન કરેલ નકલોમાં જોવા મળેલ ખામીઓની ચકાસણી માટે પ્રતિ ઉત્તરવહી 100 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે પુનઃમૂલ્યાંકન માટે પ્રતિ પ્રશ્ન 25 રૂપિયા ચૂકવવા પડશે. ફી ફક્ત યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ જેવા ઓનલાઈન મોડ દ્વારા ચૂકવી શકાય છે. સીબીએસઈએ વિદ્યાર્થીઓને ગુણની ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે કેવી રીતે અરજી કરવી તે અંગે પગલા દર પગલાની સૂચનાઓ માટે ટ્યુટોરિયલ વિડીયો કાળજીપૂર્વક જોવાની સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશીઓ સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા છે, જેમાં ઇમિગ્રેશન અને વિદેશીઓ નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફાર રજૂ કરવામાં આવ્યા છે. આ સુધારો ભારતમાં આગમનના 180 દિવસની સમાપ્તિ પહેલા કોઈપણ સમયે નોંધણી પૂર્ણ કરવાની રહે છે. અગાઉ 180 દિવસની અવધિ સમાપ્ત થયા બાદ 14 દિવસની અંદર નોંધણી પૂર્ણ કરવાની રહેતી હતી. જોકે આ સમયગાળા પછી મોડી નોંધણી હવે ફક્ત કટોકટીની પરિસ્થિતિઓમાં જ મંજૂરી આપવામાં આવશે. ભારતે આફ્રિકામાં જાહેર આરોગ્ય તૈયારીઓને સહાય આપવા અને ઇબોલા પ્રતિભાવ પ્રયાસોને મજબૂત બનાવવા માટે બીજીવાર તબીબી સહાય મોકલી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે આ સહાયમાં રક્ષણાત્મક ગિયર, ડાયગ્નોસ્ટિક અને મોનિટરિંગ સાધનો, દવાઓ અને પોષણયુક્ત પુરવણીઓનો સમાવેશ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 43 ટનની આ શિપમેન્ટ આફ્રિકન યુનિયનના સભ્ય દેશોમાં જાહેર આરોગ્ય તૈયારીઓને વધુ સક્ષમ બનાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે તેલંગણાએ વર્ષોથી નવીનતા અને વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે તેલંગણાએ તેના લોકોની સર્જનાત્મકતા, નવીનતા, સખત મહેનત અને સ્થિતિસ્થાપકતા દ્વારા રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેલંગણાના લોકો તેમની સર્જનાત્મકતા અને વ્યવસાયિક કુશળતા માટે પ્રખ્યાત છે. રાજ્ય એક મહાન ઇતિહાસ અને ભવ્ય સંસ્કૃતિ ધરાવે છે, જે હિંમત, નિશ્ચય અને સંઘર્ષની ભાવનાના પ્રતીક તરીકે ઊભું છે. નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય થયો. પ્રજ્ઞાનંદા રમેશ બાબુએ ક્લાસિકલ મેચમાં અલીરેઝા ફિરોઝાને, જ્યારે ડી ગુકેશે આર્માગેડન મેચમાં વેસ્લી શોને હરાવીને જીત મેળવી. મહિલા વર્ગમાં કોનેરૂ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચેની રોમાંચક રહેલી ક્લાસિકલ મેચ અંતે ડ્રોમાં પરિણમી હતી. ત્યારબાદ આર્માગેડન મેચ જીતી દિવ્યાએ વધારાના પોઈન્ટ મેળવ્યા અને પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડું

0: થોડું થવાની શક્યતા છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, ગુજરાત, ઓડિશા, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ શસ્ત્ર ઉત્પાદક હનવા એરોસ્પેસના જેડેઓન પ્લાન્ટમાં આજે વિસ્ફોટ થતાં 5 લોકોના મોત અને 2 અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઉત્પાદકે આંશિક રીતે ઉત્પાદન સ્થગિત કરી દીધું છે. પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. ઇટલીના દક્ષિણ કેલાબ્રિયા પ્રદેશના દરિયાકાંઠે આજે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સમુદ્રમાં લગભગ 250 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. કેલાબ્રિયા, સિસિલી, કેમ્પાનિયા અને પુગલિયા સહિત દક્ષિણ ઇટાલીના ઘણા પ્રદેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષ્યવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું. દ્વિપક્ષીય વ્યાવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે બેઠક. અને નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. कौस्तुभ पटाईत राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. सर्वोच्च न्यायालयाच्या 5 नवीन न्यायाधीशांचा शपथविधी संपन्न. शिक्षण हे सक्षमीकरणाचं प्रभावी माध्यम असल्याचं राष्ट्रपतींचं प्रतिपादन. महाराष्ट्रात लाडकी बहीण योजनेत अपात्र ठरलेल्या लाभार्थ्यांकडून पैसे परत घेणार नाही असं मुख्यमंत्र्यांचं स्पष्टीकरण. इंडोनेशिया खुल्या बॅडमिंटन स्पर्धेत भारताच्या PV सिंधूचा दुसऱ्या फेरीत प्रवेश. आणि मुंबई आंतरराष्ट्रीय विमानतळावर महसूल गुप्तचर संचालनालयाच्या कारवाईत 2.5 किलोपेक्षा जास्त तस्करीचं सोनं जप्त. भारताचे सरन्यायाधीश सूर्यकांत यांनी आज सर्वोच्च न्यायालयाच्या 5 नवीन न्यायाधीशांना पदाची शपथ दिली. सर्वोच्च न्यायालयाच्या कॉलेजियमनं केलेल्या शिफारशीनुसार केंद्र सरकारनं न्यायाधीशांच्या नियुक्त्यांना मंजुरी दिली होती. त्यानुसार न्यायमूर्ती शील नागू, श्री चंद्रशेखर, संजीव सचदेव आणि अरुण पल्ली यांनी ज्येष्ठ वकील व्ही मोहना यांच्यासह सर्वोच्च न्यायालयाचे न्यायाधीश म्हणून शपथ घेतली. भारताच्या सरन्यायाधीशांबरोबर सल्लामसलत केल्यावर राष्ट्रपतींनी या नियुक्त्यांना मंजुरी दिल्याचं केंद्रीय कायदा आणि न्यायमंत्री अर्जुन राम मेघवाल यांनी समाजमाध्यमावर जाहीर केलं. राष्ट्रपती द्रौपदी मुर्मू यांनी सर्वोच्च न्यायालय न्यायाधीशांची संख्या सुधारणा अध्यादेश 2026 जारी केल्यानंतर ही नियुक्ती झाली. या अध्यादेशाद्वारे सर्वोच्च न्यायालयातल्या न्यायाधीशांची मंजूर संख्या 34 वरून 38 पर्यंत वाढवण्यात आली असून यात भारताच्या सरन्यायाधीशांचाही समावेश आहे. शिक्षण माणसाला जागरूक आणि स्वावलंबी बनवतं, त्यामुळे ते सक्षमीकरणाचं प्रभावी माध्यम आहे असं प्रतिपादन राष्ट्रपती द्रौपदी मुर्मू यांनी केलं आहे. त्या आज नवी दिल्लीत शिष्यवृत्ती योजनेच्या आदिवासी समुदायातल्या लाभार्थ्यांशी बोलत होत्या. समाजातल्या सर्व घटकांची आर्थिक, सामाजिक आणि शैक्षणिक प्रगती होते तेव्हाच खरा विकास होतो असं त्या म्हणाल्या. शिष्यवृत्ती योजनांमुळे आदिवासी समुदायातल्या विद्यार्थ्यांना उच्च शिक्षणाची संधी मिळते. यामुळे आदिवासी विद्यार्थ्यांच्या जीवनात परिवर्तन घडल्याचं राष्ट्रपती म्हणाल्या.
2: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को आगे बढ़ाने के लिए अनेक योजनाओं के माध्यम से निरंतर प्रयास कर रहे हैं. छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है. ये उन युवाओं के जीवन में नई संभावनाओं का द्वार खोलती है, जिनमें प्रतिभा तो होती ही है परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ते रोकता. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई कि अपने से अनेक युवाओं ने विभिन्न

તને કાંઈ સમજાતું નથી અને જ્યાં સમજાતું ના હોયને ત્યાં ડાપણ કરવાની જરૂર છે ખરી? અરે બેસને છાની માની ચૂપચાપ. જો ખોટી જગ્યાએ બોલ બોલ કરીને હોશિયારી દેખાડવાની જરૂર નથી. પહેલાંથી જ હું ખૂબ ટેન્શનમાં છું, મારું માથું ના ફેરવ. અને હા, તને બધું જ આવડે છે ને? લે એક કામ કરીએ, તું જ આ સિચ્યુએશનને હેન્ડલ કરને, હું બાજુએ ખસી જાઉં છું. તારામાં અક્કલનો છાંટો નથી, અક્કલનું પ્રદર્શન ના કર. મિત્રો, આ ડાયલોગ ક્યાંક સાંભળ્યા છે ખરા? ઘરમાં કે પછી ઘરની બહાર ક્યારેક તમે કોઈને કીધા હોય, અથવા તો કોઈએ તમને? અને જો જવાબ હા હોય ને, તરત જ ફોન ઉપાડજો. નંબર છે 02245154135. મિત્રો, આ અક્કલ વગરની ન સમજાતી વ્યક્તિ જે પોતાના અક્કલનું પ્રદર્શન કરી રહી છે, શું ખરેખર એટલી બધી ડફોડ છે કે તમે એના પર વિશ્વાસ ના મૂકી શકો?

મૌન થઈ જાય છે. શો ફાયદો? હમણાં કહેશે ડાપણમુખને, બધાની સામે ઉતારી પાડશે. સામેવાળી વ્યક્તિને ખબર પડતી હોય છે કે નિર્ણય ખોટો લેવાઈ રહ્યો છે, આનાથી ગેરલાભ થશે, ખોટ થશે, પરંતુ એ મૌન જ રહે છે. અને જ્યારે પરિણામ આવે છે ત્યારે માત્ર એટલું જ બોલે છે, મને ખબર હતી આ જ પરિણામ આવશે.

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आपनी साथे छे तरुलता करोड़िया। संजय दर्शन नो फोन हतो अने एमनुं केवुं छे के पुरुष समोवडो आपणो समाज छे एटले સ્ત્રીઓને વારંવાર ઉતારી પાડી દેતી હોય છે, પરંતુ આ ડાયલોગ હવે ઓછા થયા છે। તો જતીનભાઈ દરજીનું કહેવું છે કે એમના અંકલ એવું કહેતા કે સ્ત્રીઓની બુદ્ધિ તો ઘૂંટણ સુધીની, પરંતુ એ જ સ્ત્રીઓ આજે પુરુષોના ખભે ખભા મિલાવીને આગળ વધી રહી છે। તો મિત્રો, આ ડાયલોગ ક્યાંક ઓફિસમાં ક્યાંક ઘરે સંભળાતો જ હોય છે, અને ઘરમાં વારંવાર ચૂપ કરાવી દેવામાં આવતી આ વ્યક્તિ જ્યારે બહારની દુનિયામાં જાય છે ત્યારે દિલ ખોલીને ખૂબ વાતો કરે છે, અથવા તો કોઈ ઉતારી તો નહીં પાડે ને એમ ડરી ડરીને વાતો કરતી હોય છે। કારણ કે આ વ્યક્તિએ પોતાનો આત્મવિશ્વાસ હવે ગુમાવી દીધો છે કે એને પણ કંઈ સમજાય છે। ઓફિસમાં તમારો કોઈ કલીગ હોય, કોઈ કર્મચારી હોય જે ખૂબ હોશિયાર હોય, ખૂબ ટેલેન્ટેડ હોય, દરેક પ્રશ્નનો જવાબ એની પાસે હોય, પરંતુ જ્યાં સુધી તમે એને સવાલ ન પૂછો ને એ તમને જવાબ નહીં આપે, એ ક્યારેય પોતાની હોશિયારી કે આવડત સામે આવીને નહીં બતાડે। કારણ કે એણે મનમાં નક્કી જ કરી લીધું હોય છે પૂછ્યા વગર બોલવું નહીં।

મિત્રો, આનાથી થોડુંક ઉલટું વિચારીએ. ડર નહીં, હું બેઠો છું ને, બસ આટલું એક વાક્ય ઓક્સિજનનું કામ કરે છે અને સામેવાળાનો આત્મવિશ્વાસ ડબલ કરી દે છે. મને વિશ્વાસ છે તારા પર, તું કરી શકીશ. વાક્યમાં જ એટલું બધું બળ છે કે આપણે કહીએ છીએ ને ઇમ્પોસિબલ, એને આઈ એમ પોસિબલ બનાવી દે છે. અરે વારે ભીડો, ક્યા આઈડિયા દિયા થા, તેરા આઈડિયા તો કામ કર ગયા, મેને તો એ સોચા હી નહીં થા. મિત્રો, નાનકડો આઈડિયા માટે મળેલી આ બક્ષિસની પાવતી. ટીકા માટે આપણે 100 વાક્ય કોઈને કહી દઈએ, ટીકા માટે આખે આખો નિબંધ સંભળાવી દઈએ, પરંતુ વખાણના 2 બોલવા માટે આટલી બધી કંજુસાઈ કેમ?

અરે એટલો બધો અટવાયો છો ને, એવું લાગે છે જાણે કે વિચારોના બારી બારણા જ બંધ થઈ ગયા છે. તું વિચાર ને, તને કંઈ સૂઝે છે? સામેવાળાને પ્રયત્ન તો કરવા દો. આપણને માત્ર ચાલતા અને દોડતા શીખવ્યા છે. ચાલો, દોડો. ક્યારેક ઊભા પણ રહેવું પડે અને ક્યારેક પડી પણ જવાય, અને જ્યારે પડી જવાય ત્યારે જોયો કેવો પડી ગયો. બહુ કૂદતો હતો, બહુ દોડતો હતો, હવે પડ્યો ને બરાબર, હવે ક્યારેય ઊભો નહીં થાય. અરે બેટા, ચાલ ઊભો થતો. કીડીને નથી જોઈ, નાના બાળકને નથી જોયું? કેટલી વાર પડે છે અને કેટલી વાર ઊભા થાય છે. જો, શિખર નજીક જ છે, મંઝિલ સામે જ છે, હિંમતે મરદા તો મદદે ખુદા. મિત્રો, જોયું ને શબ્દોની કમાલ, શબ્દોનો જાદુ. ક્યાંક તીરની જેમ ઘાયલ કરે તો ક્યાંક મલમનું કામ કરે. મિત્રો, આ પૈસા જે છે તમારી પાસે, એ તમારે ખર્ચવા નથી પડતા કોઈ શબ્દો બોલતી વખતે, કે આટલા શબ્દો બોલીશ તો આટલા પૈસા ખર્ચાશે. તમારી તિજોરી ખાલી નથી થવાની, પણ તમારા શબ્દો કદાચ કોઈકના માટે તણખલાનું કામ કરે, કોઈ હારનારની જીતની દિશા બતાડી શકે. તો પછી શા માટે કંજૂસી કરો છો? બોલો ને બે મીઠા બોલ. અને હા, આજે દિવાળીબેન ભીલનો જન્મદિવસ, તો આવો સાંભળીએ એમનું આ ગીત.